નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ ગીત બહાર. કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. બપોરનો સમય છે. નિશ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ નસીબનું ક્યારેય કોઈ છૂટવી શકતું નથી અને છૂટવી જાય એ ક્યારેય નસીબમાં હોતું નથી. અને જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે છે ત્યારે કુદરત કોઈ આંગળી પકડવાળો કોઈકને કોઈક મોકલી જ આપે છે. તો એક સુંદર મજાનું આપણે ગીત લઈ લઈએ ગુજરાતી ગીતી તમારા માટે.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ગીત બહાર કાર્યક્રમને હું છું અમિતા અને તમારા માટે ગીતોની બહાર લઈને આવી ગયું છું ગુજરાતી ગીતો. ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ ગુજરાતી મેશઅપમાંથી લેવામાં આવેલું.

શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જિંદગીમાં દરેક વ્યક્તિને મહેનત આપો અથવા મહત્ત્વ આપો, કારણ કે જે સારા હશે તે સાથ આપશે અને ખરાબ હશે ને એ તમને શીખ આપીને ક્યારે જતા રહેશે એ તમને પણ ના ખબર પડશે. સુંદર મજાનું ગીત લઈ લઈએ જીગાદાન ઘડવીના અવાજમાં.

શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ ખૂબી અને ખામી બંને હોય છે લોકોમાં, તમે શું શોધ્યું એ મહત્વનું છે. આગલું ગીત લઈ લઈએ કેવલ સહાના અવાજમાં.

શ્રોતાઓ, જીવનમાં બધું આવડ્યું સાહેબ, પણ જેવા સાથે તેવા થતા ના આવડ્યું. આગલું ગીત લઈ લઈએ. સુંદર એલ્બમમાંથી લેવામાં આવેલું, સરત લાગે એલ્બમમાંથી લેવામાં આવેલું, અસિસ્તા શર્માના અવાજમાં.

બસ એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કંઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખી કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.